નમસ્કાર. વિવિધ ભારતી વડોદરાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે શનિવાર, શક સંવત 1948ના શ્રાવણ માસની 10મી તિથિ, તદનુસાર 1 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:57 થઈ ગઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું પાયલ શર્મા હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી. આપ સૌને સ્વસ્થ, સુંદર અને સુરમય સવારની શુભકામનાઓ.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને મુખ્યમંત્રી આવકાર્યું. રાજ્યમાં અતિભારે વરસાદ, સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધૂંધવાબંધ વરસાદ. મોડી રાત્રે મુખ્યમંત્રીએ પ્રવર્તમાન વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો. સૈન્ય અને એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમો બચાવ અને રાહત કામગીરી માટે ખડેપગે. ડાંગના મહાલમાંથી 311 બાળકોનું રેસ્ક્યુ. વરસાદના રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ. અને મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે 12 ઓગસ્ટ સુધી નોંધણી. સમાચાર વિગતવાર. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026 અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, આ બિલનું પસાર થવું એ દેશના કરોડો

0: યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકાર પણ મેરિટ ફર્સ્ટના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.
1: જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિઓ અટકાવવા માટેનું સુધારા વિધેયક 2026 સંસદમાં પસાર થયું છે. હવે પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે વધુ કડક સજા, વધુ કડક દંડ અને વધુ અસરકારક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત થશે. કેન્દ્ર સરકારે પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા માટેનું મજબૂત કાનૂની માળખું તૈયાર કર્યું છે.
0: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધૂંધવાબંધ વરસાદ વરસ્યો. આ ઉપરાંત તાપીના ડોલવણ અને ખેડાના વસોમાં 16.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. બોટાદ અને સુરેન્દ્રનગરમાં ગઈકાલથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જામનગરમાં મોડી સાંજે વરસાદ પડ્યો. કચ્છ જિલ્લામાં સરેરાશ 1.5-2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ભુજમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ છે. પંચમહાલમાં પણ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આણંદમાં ભારે વરસાદને કારણે ઠેકઠેકાણે અનેક વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલ છે. પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતા નવસારી અને સુરતને જોડતો માર્ગ બંધ કરાયો છે. અમરેલીમાં જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જિલ્લામાં ધાતરવાડી 1 ડેમ ઓવરફ્લો થતા કાંઠાના ગામોને લોકોને સાવચેત કરાયા છે. દરમિયાન કાયદા અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં ફાયર સ્ટેશનની મુલાકાત લઈ આપત્તિ વ્યવસ્થાપન માટે ઉપલબ્ધ સાધનો, સંસાધનો અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. ડેમની સ્થિતિની વાત કરીએ તો ભારે વરસાદને કારણે પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમની હાલની સપાટી 129.85 મીટરે પહોંચી છે. છોટાઉદેપુરમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે સુખી જળાશયનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ભાવનગરનો શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો થતા 18 ગામોને ચેતવણી આપવામાં આવી છે. ડાંગમાં ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક માર્ગો પર ઓવરટોપિંગને કારણે બંધ કરાયા છે. તાપી જિલ્લામાં પૂર્ણા, અંબિકા, ઓલણ નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થતા કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે મોડી રાત્રે એસસીઓસીની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા. રાજ્યના 10 જિલ્લામાં આજે રેડ એલર્ટની સંભાવનાને પગલે આગલી રાત્રે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના આપી. અમદાવાદ, નવસારી અને સુરતમાં 2-2 આર્મીની કોલમ જરૂર જણાય તંત્રની મદદ માટે તૈનાત કરાઈ છે. જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા આર્મીને મોકલાય છે. આ વખતે સમગ્ર તંત્રના આગવા સાવચેતીપૂર્ણ આયોજનને પરિણામે 16,500થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા અને 41 લોકોને રેસ્ક્યુ કરાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો 61.50% વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન અસરગ્રસ્ત થયું છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આણંદમાં ભારે વરસાદ વચ્ચે બોરસદ ચોકડી નજીક 3 બાળકો ખુલ્લા કાંસના નાળામાં પડતા 11 વર્ષની એક બાળકીનું મોત થયું છે, જ્યારે સ્થાનિક લોકો અને પોલીસ જવાનોની તાત્કાલિક કામગીરીને કારણે 2 બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા. ડાંગના સુબીર તાલુકામાં મહાલની એકલવ્ય શાળામાં પાણી ભરાઈ જતા અગમચેતીના ભાગરૂપે 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર કરાયું. વલસાડમાં બંદર રોડ પાસે ઓરંગા નદીના બ્રિજ પર પૂરના પાણીમાં ફસાયેલા 3 યુવકને ફાયરની ટીમ દ્વારા બચાવી લેવાયા. ભરૂચમાં કીમ નદીમાં પાણીની સતત વધતી જળસપાટીને કારણે વાલિયાના 7 અને હાંસોડ તાલુકાના 12 ગામોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવા તંત્ર દ્વારા અપીલ કરાઈ. ઓરંગા નદીનું જળસ્તર વધતા વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા. નવસારીમાં ભારે વરસાદને પગલે 90 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું હોવાનું જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જણાવ્યું.
2: ત્યાર સુધી તંત્ર તરફથી 4190 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યું છે. તેમાંથી અંદાજે 700 લોકો શેલ્ટર હોમ્સમાં છે. અત્યાર સુધી માનવીય સંવેદનશીલતા દાખવીને અમે 34 સગર્ભા બહેનોને પણ શિફ્ટ કર્યું છે અને પ્રાથમિકતાના ધોરણે દિવ્યાંગોને, સિનિયર સિટીઝન્સને અને સગર્ભા બહેનોને શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં અત્યારે 3 SDRFની ટીમ, 1 NDRF અને 1 આર્મીનું કોલમને પણ સ્ટેન્ડબાય રાખી લેવામાં આવ્યું છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ IIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સેન્ડલ IIR ન્યૂઝ _AVID ને ફોલો કરશો. સુરત જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પગલે રાહત અને બચાવ કામગીરી માટે વડોદરાથી 70 સભ્યોની ભારતીય સેનાની ટુકડી સુરત આવી પહોંચી છે. અધિકારીઓએ દબાણ નીચાણવાળા વિસ્તારમાં રૂમોરૂમ મુલાકાત લઈ સ્થાનિકોને સુરક્ષિત સ્થળાંતર કરવા સમજાવવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં વરસાદની આગાહીને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ હોવાનું કલેક્ટર PB પંડ્યાએ જણાવ્યું હતું.
3: જામનગર જિલ્લામાં 12 જેટલી બોટો તૈનાત રાખવામાં આવેલી છે, જેથી કરીને કોઈપણ ઇમરજન્સી સિચ્યુએશનમાં આપણે

0: જરૂરત પડે તો આ બોટોનો ઉપયોગ કરી શકાય. નીચાણવાળા વિસ્તારોને પણ વહીવટીતંત્ર વતી હું અપીલ કરું છું કે તેઓ સુરક્ષિત સ્થળે શિફ્ટ થઈ જાય, જેથી કરીને પાણી ભરાવાના કિસ્સામાં કોઈપણ પ્રકારની જાનહાનિ આપણે નિવારી શકીએ.
1: અમદાવાદમાં વિરમગામ, ધોલેરા, માંડલ સહિત વિવિધ તાલુકામાં અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ પાણીના નિકાલ, પાળાના સમારકામ અને બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની એક ટીમ, જ્યારે છોટાઉદેપુરમાં એક ટીમ તૈનાત કરાઈ છે. સાબરકાંઠામાં ભારે વરસાદની સ્થિતિને પગલે પોલીસ તંત્ર એલર્ટ પર છે. નાગરિકોને સાવચેતી રાખવા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે અપીલ કરી હતી. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવના જણાવ્યા અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. હાલમાં સક્રિય ડીપ ડિપ્રેશનની તીવ્રતા ઘટીને તે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આજે ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
2: ट्रेकिंग के लिए भी एक्सटेंडेड रिलीफ एंड बर्फ की वार्निंग गुजरात रीजन में है और साथ ही सरासर रिपोर्टिंग के लिए है और बेहतरी के लिए हैवी रेन बर्फ की वार्निंग है गुजरात रीजन में और साथ ही सरासर कच्छ रीजन में. और थंडरस्टॉर्म की बात करेंगे तो एंटायर गुजरात कोस्ट के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 40-50 किलोमीटर पर आवर के आसपास थंडरस्टॉर्म के टाइम विंड रहने का पूर्वानुमान है.
1: રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિને કારણે તકેદારીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ, અમરેલી અને સુરત સહિતના જિલ્લાઓમાં શાળા કોલેજ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં પણ શાળા કોલેજો બંધ રાખવા માટેની જાહેરાત કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ દ્વારા કરાઈ હતી.
3: રાજકોટમાં અભી તક બારિશની ધ્યાનમાં રખતે હુએ કલ શનિવાર જિલ્લે કે તમામ સ્કૂલ્સ, નિજી ઓર સરકારી કોલેજીસ, નિજી ઓર સરકારી તથા આંગણવાડી જો હૈ શૈક્ષણિક કાર્યો કે લિયે બંધ રહેંગે. જબ તક યે ફોરકાસ્ટ જો હૈ હેવી ટુ વેરી હેવી રેનફોલ જો હૈ વો સમાપ્ત નહીં હો, તબ તક લોગ અનનેસેસરી જો ભી આના જાના હૈ ઉસકો ટાલે.
1: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની 12 ઓગસ્ટ સુધી પિન વિતરણ અને નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોંધણી બાદ વિદ્યાર્થીઓ 3 થી 13 ઓગસ્ટ સુધી સહાય કેન્દ્રમાં જઈને પોતાના દસ્તાવેજોની ચકાસણી કરાવી શકે છે. ચાલુ વર્ષે 300 બેઠકોના વધારા સાથે કુલ 7,500 બેઠકો પર પ્રવેશ અપાશે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ આ રવિવારે યોજાશે નહીં. આગામી 2 દિવસ ભારે વરસાદને કારણે આવતીકાલે યોજાનારો સામૂહિક સ્વચ્છતા કાર્યક્રમ સાવચેતીના પગલારૂપે રાજ્યભરમાં મુલતવી રાખવામાં આવ્યો છે. રાજ્યમાં આજે યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની પરીક્ષા મોકૂફ રખાઈ છે. ઉમેદવારોની વિવિધ માધ્યમો દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાને રાખીને આ પરીક્ષા મોકૂફ રખાઈ છે. સંબંધિત પરીક્ષા હવે આગામી 9 ઓગસ્ટે યોજાશે. આ સાથે આવતીકાલે યોજાનારી ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા પણ મોકૂફ રખાઈ છે. ગીર સોમનાથમાં કાજલી ખાતે જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓની એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ, જેમાં ગુણવત્તાયુક્ત ગ્રામ પંચાયત વિકાસ આયોજન અને ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને મુખ્યમંત્રી આવકાર્યું. રાજ્યમાં અતિભારે વરસાદ, સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધોધવા બંધ વરસાદ. મોડી રાત્રે મુખ્યમંત્રીએ પ્રવર્તમાન વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો. સૈન્ય અને એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમો બચાવ અને રાહત કામગીરી માટે ખડેપગે. ડાંગના મહાલમાંથી 311 બાળકોનું રેસ્ક્યુ. વરસાદના રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ અને મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે 12 ઓગસ્ટ સુધી નોંધણી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
5: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
4: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
5: सच?
4: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
5: समझ गया.
6: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है.
7: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂ જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં 18,000 કરોડના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામને પદભાર સંભાળવા બદલ અભિનંદન અને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી. ભારતે જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે તેવો પુનરોચ્ચાર કર્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર બીજા હુમલા માટે સૈન્યને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો. ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષસિંહે જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા. ભારત 5 સુવર્ણ, 12 રજત અને 6 કાંસ્યચંદ્રકો સાથે 10મા સ્થાને.

0: સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને કર્ણાટકની એક દિવસની મુલાકાતે જશે. શ્રી મોદી સૌપ્રથમ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં ભોગાપુરમ ખાતે આશરે 18,000 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ભોગાપુરમ ખાતે 5,600 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદઘાટન કરશે. આ હવાઈ મથક આંધ્રપ્રદેશમાં હવાઈ જોડાણને મજબૂત બનાવશે, જેનાથી પ્રવાસન, વેપાર, રોકાણ અને રોજગાર સર્જનને વેગ મળશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: પ્રધાનમંત્રી વિશાખાપટ્ટનમે 460 કરોડ રૂપિયા સે અધિક કે નિવેશ

0: प्रधानमंत्री विशाखापत्तनम में 460 करोड़ रुपए से अधिक के निवेश से विकसित की जा रही ASIP सेमीकंडक्टर परियोजना की आधारशिला रखेंगे। श्री मोदी कुर्नूल 4 नवीकरणीय ऊर्जा क्षेत्र के एकीकरण के लिए 4.5 गीगावाट क्षमता वाले ट्रांसमिशन सिस्टम के प्रथम चरण की आधारशिला भी रखेंगे। इसे पावर ग्रिड द्वारा एक विशेष प्रयोजन वाहन द्वारा लगभग 5,550 करोड़ रुपए के निवेश से कार्यान्वित किया जा रहा है। प्रधानमंत्री लगभग 3,550 करोड़ रुपए की लागत से कार्यान्वित कुर्नूल पवन ऊर्जा क्षेत्र और सौर ऊर्जा क्षेत्र भाग ए और भाग बी के लिए ट्रांसमिशन सिस्टम का भी उद्घाटन करेंगे। वे अनंतपुरम में 2,500 मेगावाट और कुर्नूल में 1,000 मेगावाट के सौर ऊर्जा क्षेत्रों के लिए पावर ग्रिड द्वारा 800 करोड़ रुपए से अधिक की लागत के कार्यान्वित ट्रांसमिशन सिस्टम का भी उद्घाटन करेंगे। विजयवाड़ा से अलू मुरली की रिपोर्ट के साथ समाचार कक्ष से शक्ति सिंह।
1: શ્રી મોદી 1,880 કરોડથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે। આંધ્રપ્રદેશ બાદ પ્રધાનમંત્રી કર્ણાટકના મૈસૂર જશે, જ્યાં તેઓ સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેક સ્મારકનું ઉદઘાટન કરશે। પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે। અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ।
2: प्रधानमंत्री द्वारा आज उद्घाटन किए जाने वाले विवेका स्मारक स्वामी विवेकानंदा के विचार और सिद्धांत के प्रचार कार्य के लिए बनाया गया है। 75 स्क्वायर फीट में फैले इस स्मारक के साथ 4D एक्सपीरियंस सेंटर, प्रदर्शनी स्थान, एम्फी थिएटर, पाठशाला, कॉन्फ्रेंस हॉल, ग्रंथालय, ध्यान और योगा केंद्र भी बनाया गया है। श्री रामकृष्ण आश्रम की ओर से यहाँ शिक्षा के साथ युवाओं को प्रोत्साहित करने के कार्यक्रम आयोजित किए जाने वाले हैं। सुधींद्र, आकाशवाणी समाचार, बेंगलुरु।
1: प्रधानमंत्री नरेन्द्र મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બરહામ સાથે વાત કરી હતી અને તેમને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા। ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની વાતચીત દરમિયાન બંને નેતાઓ ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ, સુરક્ષા, સ્વચ્છ ઉર્જા, શિક્ષણ અને લોકોથી લોકોના સંબંધો જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા અને ભારત યુકે વ્યાપાર વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા સંમત થયા હતા। શ્રી મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો તાજેતરમાં અમલમાં મુકાયેલા ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર દ્વારા રજૂ કરાયેલા વેપાર અને રોકાણની તકોનો સંપૂર્ણ લાભ લેવા માટે પણ સાથે મળીને કામ કરશે। પ્રધાનમંત્રીએ બ્રિટિશ પ્રધાનમંત્રીને સફળ કાર્યકાળની શુભેચ્છા પણ પાઠવી હતી। મંત્રીમંડળે 2026-27 થી 2030-31ના સમયગાળા માટે 36,441 કરોડ રૂપિયાના સંયુક્ત ખર્ચ સાથે ખેલો ઇન્ડિયા યોજના અને રાષ્ટ્રીય રમતગમત ફેડરેશનોને સહાય વધારવાની મંજૂરી આપી છે। ગઈકાલે પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ નિર્ણય યુવા વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે રમતગમત પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે। ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં થયેલી ચૂંટણીઓ પાકિસ્તાની સત્તા સામેના લોકોના તીવ્ર રોષનો પુરાવો છે। નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર દમન ચાલુ રાખે છે।
3: पिछले कुछ दिनों में पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में शांतिपूर्ण नागरिकों के खिलाफ लगातार निर्मम बल रूथलेस फोर्स का इस्तेमाल कर रहा है और इस सख्त कार्रवाई में 40 से ज्यादा लोगों की मौत हुई है और कई एक और लोग घायल हुए हैं। एक हिंसक शासन का सामना करते हुए वहां के लोगों ने अंतर्राष्ट्रीय संगठन से गैर कानूनी हत्याओं की स्वतंत्र जांच की मांग की है। हम आग्रह करते हैं कि अंतर्राष्ट्रीय समुदाय को पाकिस्तान की हरकतों की बारीकी से जांच करनी चाहिए और उसके अत्याचारों के लिए जवाबदेह જાના।
1: શ્રી જયસ્વાલે પુનરોચ્ચાર કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે। રશિયન સૈન્યમાં સેવા આપતા ભારતીય નાગરિકો અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે અત્યાર સુધીમાં 139 ભારતીયોને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે। એમવી AGV રેગર જહાજ પર થયેલા હુમલા અંગે તેમણે જણાવ્યું હતું કે 4 ભારતીયો તેમાં સવાર હતા, તેમાંથી 2 સુરક્ષિત છે જ્યારે 2 હજુ પણ ગુમ છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર બીજા હુમલા માટે સૈન્યને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે। અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રસ્તાવિત કાર્યવાહીનો

0: હેતુ ઇરાનને શરણાગતિ માટે દબાણ કરવાનો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇરાન સાથેની રાજદ્વારી વાતચીત પર સવાલ ઉઠાવ્યા અને જોર્ડનમાં અમેરિકાના લશ્કરી થાણા પર હુમલા બાદ મજબૂત લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ આ અહેવાલો આવ્યા છે. બીજા એક અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકા ઇરાની ઉર્જા સુવિધાઓ જેવા પાવર સ્ટેશન અને ઓઇલ રિફાઇનરીઓ પર હુમલો કરવાનું વિચારી રહ્યું છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષે સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા વધારી છે. ત્યારબાદ ઇરાને હર્મુઝ સમુદ્રદુની બંધ કરી દીધું હતું, જેના કારણે ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને ખાતરનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે સાંજે ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાતચીત કરતા પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. ડોક્ટર જયશંકરે કહ્યું કે વાણિજ્યિક જહાજો અને ખલાસીઓ પર કોઈપણ જાતના હુમલા થવા જોઈએ નહીં. ભારત કોઈપણ પક્ષ દ્વારા આવા કોઈપણ હુમલાની ટીકા કરે છે. ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહે પોતપોતાના વજન જૂથમાં જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા. અસ્મિતાએ મહિલાની 48 કિલોગ્રામ અને હર્ષ સિંહે પુરૂષોની 60 કિલોગ્રામ વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો. ભારતીય બોક્સર પ્રીતિએ મહિલાઓની 54 કિલોગ્રામ વર્ગમાં સેમીફાઇનલમાં ઝામ્બિયાની કેથરીનને હરાવી તો જાસ્મીને 57 અને અરુંધતી ચૌધરી 70 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં પહોંચી છે. અંકુશ પંગાલે પુરૂષોની 80 કિલોગ્રામ જૂથની સેમીફાઇનલમાં કેનેડાના જોશુઆ ઓફોરીને હરાવ્યો. જદુમણી સિંહે પુરૂષોની 55 કિલોગ્રામ વર્ગમાં હુસેબને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારત અત્યાર સુધીમાં સ્પર્ધામાં 5 સુવર્ણ, 12 રજત અને 6 કાંસ્ય ચંદ્રકો એમ કુલ 23 ચંદ્રકો સાથે 10મા સ્થાને છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના અખબારોની હેડલાઇનમાં ગુજરાતમાં અતિભારે વરસાદ અને પીએમ કિસાન યોજનાની મુદ્દત લંબાવાય સહિતના સમાચારો વાંચવા મળી રહ્યા છે. નવગુજરાત સમયની હેડલાઇન છે, દક્ષિણ મધ્ય ગુજરાતમાં અતિવૃષ્ટિ, અંબિકામાં 20.28 ઇંચ. અમદાવાદના આકાશમાં વરસાદી વાદળોનો મહાસાગર, આ સમાચારને તસવીર સાથે દિવ્ય ભાસ્કરે પહેલા પાને પ્રકાશિત કર્યા છે. સંદેશની હેડલાઇન છે, પીએમ કિસાન યોજના 2030-31 સુધી લંબાવાઈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં 18,000 કરોડના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામને પદભાર સંભાળવા બદલ અભિનંદન અને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી. ભારતે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે તેવો પુનરોચ્ચાર કર્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર બીજા હુમલા માટે સૈન્યને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો અને ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહે જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા. ભારત 5 સુવર્ણ, 12 રજત અને 6 કાંસ્ય ચંદ્રકો સાથે 10મા સ્થાને. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી પર.
2: क्या बात है, खुश है जमाना, आज पहली तारीख है. लेकिन दोस्तों जरा मुझे बताइए, क्या आपके एरिया में पानी भर गया है, रास्तों पर गड्ढे बन गए हैं? यही तो जिंदगी है, एक तरफ है बारिश की खुशी और दूसरी तरफ रास्तों की मुसीबत. दोस्तों जिंदगी को इसीलिए तो कहा गया है ना, कभी खुशी कभी गम. इन दोनों के साथ आइए हम मिलकर मना लेते हैं ताल से ताल.

0: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
1: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
2: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
1: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
2: સચ?
1: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
2: સમજ ગયા.

0: जाने माने फिल्मी संगीतकार दिलीप सेन हमसे साझा करेंगे अपनी फिल्मी संगीत यात्रा।
1: फोक कहते हैं आमद को। हमारी जो माताएं बहनें आज से 100-200 साल पहले दामाद आते थे तो उनके लिए गाने बनाती थी, उनको उस वक्त कोई राइटर तो होता नहीं था, तो गडरणत भवन सु आयो विनायक करो ये नसीती विन धरी मारा दिलीप सेन जीव धारिया।
0: कार्यक्रम बॉम्बे टॉकीज में 1 अगस्त दोपहर बाद 4 बजे सिर्फ विविध भारती पर। तो सुनना न भूलिएगा विविध भारती, देश की सुरीली धड़कन। ओले, ओले, ओले, ओले,
2: ओले, ओले। हम विविध भारती से बोल रहे हैं, थोड़ी ही देर में सुनिए चित्रलोक।
3: श्रोता मित्रों, 93.9 मेगाहर्ट्ज पर આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
4: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
3: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી। KJIT સાવલી।
5: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
3: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
6: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
5: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
6: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
5: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
2: ચિત્રલોક, આપ સભી કા બહોત બહોત સ્વાગત, મેં હું આપકા દોસ્ત યુનુસ ખાન। 1 અગસ્ત

0: कार्यक्रम जारी रहेगा इस अंतराल के बाद।
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
2: समझ गया।
3: वाह, तमारा कपड़ा नो फिटिंग तो जोरदार छे ना।
4: थैंक्स टू व्हाइट हाउस, एमनी फिटिंग ની સાથે એમની ઓફર પણ જોરદાર છે।
3: કઈ ઓફર?
4: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડા ની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે।
3: બસ એટલું જ?
4: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધી ની બચત।
3: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી।
4: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા।
5: આપ સાંભળી રહ્યા છો 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા, દેશ કી સુરીલી ધડકન। વર્ણેરકર જ્વેલર્સ ટાઈમ। અત્યારે સવારના 8:45 થઈ છે। વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વર્ણેરકર જ્વેલર્સના જ। વર્ણેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડે બજાર, વડોદરા।
6: આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા।
7: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર।
8: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે। તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા। કોલ 9824300651।
9: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે।
10: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
9: અને લાઇટ બિલના
10: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
9: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય।
11: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
12: હર ઘર સૂર્યઘર।
5: आइए दोस्तों, जारी रखते हैं सिलसिला कार्यक्रम चित्रलोक का।

0: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
1: ગુડ મોર્નિંગ. 93.9 મેગાહર્ટ્સ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી વડોદરા, દેશ કી સુરીલી ધડકન. સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
3: અશોકા ધ ગ્રેટના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
4: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ.
5: અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
3: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
2: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
3: સર,

0: गुड मॉर्निंग, आप सांभ रहे छो 93.9 मेगाहर्ट्ज पर विविध भारती वडोदरा, देश की सुरीली धड़कन। गिरीश भाई गणदेवीकर ज्वेलर्स टाइम। गिरीश भाई गणदेवीकर ज्वेलर्स, शुभ अवसरों में सोना की खरीदी माटे विश्वासपात्र नाम गिरीश भाई गणदेवीकर ज्वेलर्स, जेतलपुर ब्रिज पास, अलकापुरी वडोदरा।
1: श्रोता मित्रों, આપે ટ્યુન કર્યું છે 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનો સંકલિત કાર્યક્રમ શબદ ગૂંથાયો અક્ષરના અજવાળે। પ્રસ્તુતિ વિભુ જોશી।

મિત્રો, ફરી એકવાર ચાલો બેસીએ, કંઈક વાંચીએ, વાંચેલું સાંભળીએ અને બહુવિધ ગુજરાતી ભાષા સાહિત્યના ઉત્કૃષ્ટ લેખનને સ્વરબદ્ધ કરેલા સાંભળીએ. મિત્રો, કવિ ઉમાશંકર જોશી કહે છે, એક દિવસે ઈશ્વરને મેં જોયો હતો, તડકાથી વૃક્ષોના થડ રંગતો હતો. પ્રકૃતિ પ્રત્યક્ષ લીલા કરતી હોય ત્યારે કવિએ ઈશ્વરને બીજે કશે શોધવાનું ના હોય. ચાલો સંગીતમય થઈએ. ઘણું બધું આપ્યું છે માતૃભાષાએ, વ્યક્ત કરવા માટે અમૂલ્ય શબ્દો, રચનાઓ, ઉત્કૃષ્ટ કવિઓ અને એમની ઉર્મી રચનાઓ. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. આ શબ્દો છે 20મી સદીના વિશેષ કવિ ઉમાશંકર જોશીના. આજે વાતો, ગીતો અને કવિ સંદર્ભ, ઉમાશંકર જોશી.

એક મુક્તકમાં ઉમાશંકર જોશી કહે છે, ખંખેરી ફેંકી દે વૃક્ષ પાંદડા ના કદી થડ, રૂઢિયો ખરતી વૃક્ષ ટકી રહે સંસ્કૃતિ વડ. કંઈક એવી જ ખેવના સંવેદના રૂપે આપણી સંસ્કૃતિની ધરોહર માતૃભાષાના વડની વડવાઈઓને વિસ્તારીએ.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી વડોદરા, દેશકી સુરેલી ધડકન, KJIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: સત્તરથી 77 વર્ષ સુધીના કાર્યકાળમાં લગભગ 6 દાયકાનું સાહિત્ય સર્જન, 10 કાવ્ય સંગ્રહો અને કંઈ કેટલાય ઉત્તમ શ્રેષ્ઠ કાવ્યો. અને જ્યારે ઉમાશંકર જોશીનું નામ પડે ત્યારે આ કવિતા કેવી રીતે ભૂલાય?

જોવી તી કોતરોને જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી.

કવિ શ્રી ઉમાશંકર જોશીના ગીતો સુરેખ અને રમણીય છે. ગીતોમાં પ્રણયભાવની વિવિધ લીલાના ઉછાળ પણ અનુભવાય છે.

અને મિત્રો, હવે કવિશ્રી ઉમાશંકર જોશીના આ શબ્દો સાથે કાર્યક્રમનું સમાપન કરીએ. રમે અન્ય સખીઓ થકી દે તાળી, સુધાકર્ણ સિંચે ગુણાળી રસાળી, કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. ફરી મળીશું.

શબદ ગૂંથાયો અક્ષરના અજવાળે. આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી સુગમ સંગીતનો સંકલિત કાર્યક્રમ, પ્રસ્તુતિ વિભુ જોશી. આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી.

0: किशोर कुमार की जादुई आवाज और मजरूह सुल्तानपुरी की कलम का जादू सुना हमने इम्तिहान फिल्म के इस गीत में, जिसे संगीत से सवारा था लक्ष्मीकांत प्यारेलाल में।
1: મારો એક પાડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: હર ઘર સૂર્યઘર.
3: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
4: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
3: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
4: સચ?
3: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
4: સમજ ગયા.
0: આપ સાંભળી રહ્યા છો 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા, દેશ કી સુરીલી ધડકન. વર્નેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વર્નેરકર જ્વેલર્સના જ. વર્નેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડે બજાર, વડોદરા.
5: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા.
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
0: બક્ષી સાહેબ ને ક્યાં ખૂબ લિખા હૈ, જિંદગી કૈસી હૈ પહેલી હાય.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હરે ઘર સૂર્યઘર.
4: દોસ્તો સ્વાગત હૈ આપ સભી કા એક બાર ફિર સે. આપ સુન રહે હૈ

0: जी हाँ दोस्तों, माँ अगर डांट भी दे ना तो डांट डांट नहीं लगती। ऐसी ही मीठी सी, प्यारी सी, माँ सी आवाज़ थी लता मंगेशकर की फिल्म राजा और रंक में। गीत के बोल लिखे थे आनंद बख्शी ने और धुन बनाई थी लक्ष्मीकांत प्यारेलाल ने।
1: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને?
2: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
1: કઈ ઓફર?
2: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
1: બસ એટલું જ?
2: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
1: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
2: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા.
3: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
4: હા, વરસાદમાં.
3: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
5: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહે હો.
6: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજુ વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ની મંજૂરી આપી. ઓરિસ્સામાં પૂરની સ્થિતિ ગંભીર, ગુજરાતમાં પણ ભારે વરસાદ. પ્રધાનમંત્રીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાને રજત ચંદ્રક અને યશવીર સિંહને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને જુલાઈ મહિનામાં જીએસટી કલેક્શન નોંધપાત્ર રીતે વધીને 2,11,205 કરોડ રૂપિયા થયું. જુલાઈ 2025ની સરખામણીમાં 15% વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભગવાપુરમ ખાતે ગ્રીનફિલ્ડ અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીનું સ્વાગત આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર, મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને અન્ય મહાનુભાવોએ કર્યું. શ્રી મોદીએ પેસેન્જર ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યું અને ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું. તેમણે એરપોર્ટની અત્યાધુનિક મુસાફરો સુવિધાઓની પણ સમીક્ષા કરી અને અધિકારીઓએ તેમને તેની ડિઝાઇન, અદ્યતન ટેકનોલોજી અને ઉડ્ડયન કેન્દ્ર તરીકે ભવિષ્યના વિસ્તરણ વિશે માહિતી આપી. પ્રધાનમંત્રીએ 13,500થી વધુ આદિવાસી મહિલાઓ દ્વારા રજૂ કરાયેલ પરંપરાગત થીમસા નૃત્ય પણ નિહાળ્યું. ત્યારબાદ તેઓ જાહેર સભાસ્થળ તરફ ગયા, જ્યાં તેઓ અનેક મુખ્ય માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમણે સભાને સંબોધિત કરી. આંધ્રપ્રદેશ બાદ આજે પ્રધાનમંત્રી કર્ણાટકના મૈસુરુ ખાતે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદ્ઘાટન કરશે. આ સ્મારક 1892માં ભારતના મહાન આધ્યાત્મિક નેતાઓમાંના એક સ્વામી વિવેકાનંદની મૈસુરુની ઐતિહાસિક મુલાકાતની યાદમાં ઉજવવામાં આવે છે, જ્યાં તેઓ મૈસુરના દિવાન સર કે શેષાદ્રી અય્યરને મળ્યા હતા અને શિકાગોમાં ધર્મ સંસદમાં ભાગ લેવા માટે અમેરિકાની યાત્રા માટે મહારાજા શ્રી ચામરાજેન્દ્ર વાડિયર પાસેથી નાણાકીય સહાય મેળવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી છે. આ વિધેયક ગુરૂવારે સંસદમાં પસાર થયું હતું, જેનો ઉદ્દેશ્ય કડક દંડની જોગવાઈ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરીને જાહેર પરીક્ષાઓમાં અન્યાયી પ્રથાઓને રોકવાનો છે. આ વિધેયક દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યના રક્ષણ માટે એક મજબૂત કાયદાકીય માળખા હેઠળ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, ન્યાય અને અખંડિતતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો છે. આ કાયદામાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ છે, જેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકત જપ્ત કરવા જેવી સખત સજાનો સમાવેશ થાય છે. આ કાયદામાં પોલીસ દ્વારા માહિતી દાખલ કર્યાની તારીખથી 2 મહિનાની અંદર ગુનાઓની તપાસ પૂર્ણ કરવામાં આવે, જ્યારે ચાર્જશીટ દાખલ થયાની તારીખથી 3 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવામાં આવે તેવી જોગવાઈ છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાયા બાદ આજે હવામાન વિભાગે મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ સહિતના 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 149 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં 62,000 કરતા વધુ લોકોનું સ્થળાંતર અને 9,000 કરતા વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આર્મીની 6, એનડીઆરએફની 17 અને ડીઆરએફની ટુકડીઓ બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64% કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે. ઓડિશામાં પૂરની સ્થિતિ ગંભીર છે. રાજ્યમાં અનેક નદીઓ છલકાઈ રહી છે અને સેંકડો ગામડાઓ ડૂબી ગયા છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આજે ભદ્રક, બાલાસોર, જાજપુર અને કેઉંઝર સહિત પૂરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ સર્વેક્ષણ કરશે. તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે રાહત બચાવ અને પુનર્વસન પ્રયાસોની પણ સમીક્ષા કરશે. હીરાકુડ જળાશયમાં પાણીનું સ્તર 625 ફૂટથી વધુ વધવાથી 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. બૈતરણી, દેવી અને ભાર્ગવી નદીઓમાં પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે, જ્યારે સાલંદી અને કુશભદ્રા નદીઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. કેરળમાં ભારે વરસાદ સતત ચાલુ છે. રાજ્યના 14માંથી 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બાકીના 3 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલ સાંજથી સતત વરસાદને કારણે રાજ્યમાં વ્યાપક પાણી ભરાઈ ગયા છે અને 9 જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. પલક્કડમાં મંગલમ ડેમ અને તિરુવનંતપુરમમાં નૈયર અને અરોવિકારા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી પર 2 દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, કોંકણ, ગોવા, કેરળ અને માહેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, બિહાર, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ અને ઉત્તર પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન ગુજરાત, છત્તીસગઢ, વિદર્ભ, આસામ અને ત્રિપુરામાં વીજળી સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં નીરજ ચોપરાને રજતચંદ્રક જીતવા બદલ અને યશવીરસિંહને મેન્સ જ્વેલિન થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ ફરી એકવાર નોંધપાત્ર સુસંગતતા, સંયમ અને રમતગમતની ભાવના દર્શાવવા બદલ નીરજ ચોપરાની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સિદ્ધિઓ દરેક ભારતીયને ગર્વ કરાવે છે. યશવીરસિંહને અભિનંદન આપતા શ્રી મોદીએ કહ્યું કે યુવા ખેલાડીએ પ્રભાવશાળી થ્રો કર્યો જે તેમના ઉત્સાહ અને સમર્પણને પ્રતિબિંબિત કરે. વિદેશ મંત્રાલયમાં આર્થિક સંબંધોના સચિવ સુધાકર દાલેલાએ બેનીન પ્રજાસત્તાકના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે શ્રી દાલેલાએ ભારત અને બેનીન વચ્ચે મજબૂત સંબંધો બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો હતો. ચૂંટણી પંચે તેલંગાણામાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા માટેના સમયપત્રકમાં સુધારો કર્યો છે. બુથ સ્તરના અધિકારીઓ 10 ઓગસ્ટ સુધી ઘરે ઘરે જઈને ચકાસણી કરશે. મતદાન મથકોનું પુનર્ગઠન અને પુનઃ વ્યવસ્થાપન પણ આ તારીખ સુધીમાં પૂર્ણ થશે. ચૂંટણી પંચે જણાવ્યું કે મતદાર યાદીનો ડ્રાફ્ટ હવે 17 ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવશે. દાવાઓ અને વાંધા દાખલ કરવાનો સમયગાળો 17 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સુધીનો રહેશે, જેનો નિકાલ 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે. અંતિમ મતદાર યાદી 19 ઓક્ટોબરના રોજ પ્રકાશિત કરવામાં આવશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડા પછી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો નવો ભાવ 2738 રૂપિયા થશે. કોલકાતામાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 2852 પૈસા, મુંબઈમાં 2651 રૂપિયા 50 પૈસા અને ચેન્નઈમાં 2906 રૂપિયા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે. આ નિર્ણય રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ખાદ્ય અને પીણાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રાહત આપશે. જમ્મુ અને કાશ્મીરમાં કુલગામ જિલ્લાના કેલમ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા બીજા મજૂરનું આજે સવારે મોત થયું છે, જેનાથી મૃત્યુઆંક 2 થયો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શ્રીનગરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઘાયલ મજૂરનું મોત થયું હતું. ઇંટના ભઠ્ઠામાં કામ કરતા 2 મજૂરો પર ગઈકાલે સાંજે અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ તરત જ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના નજીકના સંબંધીઓને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત કુલગામ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 6 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે. ગયા મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો હતો અને તે 2,11,205 કરોડ રૂપિયા થયો હતું, જે જુલાઈ 2025માં 1,83,065 કરોડ રૂપિયા હતું. તેનાથી 15.4% વધારો દર્શાવે છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા હંગામી ડેટા અનુસાર કુલ સ્થાનિક જીએસટી આવક 1,44,695 કરોડ રૂપિયા રહી છે, જે એક વર્ષ પહેલા કરતા 10.1% વધુ છે. આયાતમાંથી જીએસટી કલેક્શન 28.8% વધ્યું છે. આજે ઉત્તર જાપાનમાં આઓમોરી પ્રાંત નજીક 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન હવામાન એજન્સીએ અહેવાલ આપ્યો કે ભૂકંપ 80 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, જો કે સુનામીનો કોઈ ભય નથી. મંગળવારે કુમામોટો પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ આ ભૂકંપ આવ્યો હતો. તે ભૂકંપની મહત્તમ તીવ્રતા 7 હતી. તે ભૂકંપથી સમગ્ર પ્રાંતમાં વ્યાપક વિનાશ થયો છે. તેનો મૃત્યુઆંક વધીને 35 થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજુ વિમાનમથકનું ઉદઘાટન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી. ઓરિસ્સામાં પૂરની સ્થિતિ ગંભીર, ગુજરાતમાં પણ ભારે વરસાદ. પ્રધાનમંત્રીએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાને રજતચંદ્રક અને યશવીરસિંહને કાંસ્યચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને

જુલાઇ મહિનામાં જીએસટી કલેક્શન નોંધપાત્ર રીતે વધીને 2,11,205 કરોડ રૂપિયા થયું. જુલાઇ 2025ની સરખામણીમાં 15% વધારો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. રાજ્ય સરકારે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની તાલુકા આયોજન સમિતિ અને એટીવીટી તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓને સંકલિત કરીને યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી યુટીપીસીની રચના કરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર 18 સભ્યો ધરાવતી યુટીપીસી તાલુકા કક્ષાએ વિકાસ આયોજન સંકલન અને અમલીકરણને નવી દિશા આપશે. આ નિર્ણય તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને વધુ સુવ્યવસ્થિત, સંકલિત અને પરિણામલક્ષી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. વિકેન્દ્રિત આયોજનની વિવિધ યોજનાઓ હેઠળ ઘણીવાર તાલુકા કક્ષાએ અલગ અલગ સમિતિઓ દ્વારા અલગ અલગ સમયે કામગીરી માટે સમિતિની બેઠકો બોલાવવામાં આવે છે, જેથી વહીવટી પ્રક્રિયામાં વધારો અને સમય અને શક્તિનો બગાડ થાય છે, જેથી તાલુકા કક્ષાએ એક એકીકૃત સંસ્થાની રચનાનો આ નિર્ણય લેવાયો છા.

0: કેટલાક દિવસથી મેઘરાજા રાજ્યમાં મન મૂકીને વરસી રહ્યા છે. આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોડ્યા બાદ આજે વરસાદે સૌરાષ્ટ્ર તરફ વાટ પકડી છે. આજે સુરેન્દ્રનગરના વઢવાણ અને ધ્રાંગધ્રામાં આજે 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને લખતરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે વઢવાણ ભોગાવો 2 પરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો, જ્યારે નાયકા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. દરમિયાન સુરેન્દ્રનગરમાં પાણીમાં ફસાયેલા અંદાજે 100થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. મોરબીમાં આજે 4, જ્યારે ટંકારામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, ત્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના 4 દરવાજા ખોલી 14,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે 32 ગામોને સાવચેત કરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના અનેક ગામોમાં પણ આજે ધીમી ધારે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. કચ્છ જિલ્લાના સાચરચરમાં પણ આજે 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. 200થી વધુ તાલુકામાં આજે વરસાદ નોંધાતા રાજ્યના 15 જળાશય છલકાયા છે, જ્યારે 22 જળાશય હાઈ એલર્ટ પર છે. ઉપરાંત 8 જળાશય એલર્ટ પર અને 11 જળાશયને વોર્નિંગ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 74% ભરાયો છે અને તેમાંથી 624 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે ભાદર 2 ડેમનો 1 દરવાજો ખોલાયો, જ્યારે આજી 2 ડેમના 2 દરવાજા ખોલાતા કાંઠાના ગામોને સાવચેત કરાયા છે. બોટાદ જિલ્લા નો રમાઘાટ ડેમ પણ મોસમમાં પહેલીવાર ઓવરફ્લો થયો. રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. સુરતમાં ધોધમાર વરસાદને પગલે અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોના 4,000થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કીમ નદીના વધતા જળસ્તરને પગલે કાંઠાના વિસ્તારના નાગરિકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે અપીલ કરી છે. બીજી તરફ ઓલપાડ અને માંડવી ખાતે એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. માંડવી તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી, જેને લઈને સાંસદ પ્રભુ વસાવા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
1: વીરા નદી અને વેર નદી બંને નદીમાં વધારે પડતું પાણી આવવાને કારણે અંધારવાડીના 12-15 જેટલા કોટવાડિયા સમાજના ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. અહીંયા દરેક ઘરોની મુલાકાત ગામના સરપંચ અને આગેવાનો સાથે લીધી છે. જે કઈ નુકસાન થયું છે અને વહેલી તકે ઘર વખરી કપડા સામાન અને કેસ ડોલની વ્યવસ્થા થાય એના માટે મામલતદારશ્રી સાથે વાત થઈ અને સૂચના અપાઈ છે.
0: છોટાઉદેપુર જિલ્લાના મોટાવાંઢ અને રાજવાસણા ગામે નદી કિનારે રહેતા 49 લોકોનું વહીવટીતંત્રએ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. બીજી તરફ વલસાડમાં ઓરંગા નદીના વહેણમાં રેલવેના વોશિંગ યુનિટમાં પાણી ફરી વળ્યા હતા, જેને પગલે ભારતીય રેલવેના માર્ગની ચાદરો, તકિયા, બ્લેન્કેટ અને ટુવાલ તણાઈ જતા અંદાજે 1 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સક્રિય 4 હવામાન સિસ્ટમના કારણે આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી, જામનગર અને કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગરમાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નશામુક્ત ભારતના સંકલ્પને નવી દિશા આપતો રાજ્યસ્તરીય કાર્યક્રમ યોજાશે. માય ભારત ગુજરાત દ્વારા આયોજિત આ કાર્યક્રમ નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ખાતે યોજાશે. માય ભારત રાજ્ય નિર્દેશક સચિન શર્માએ જણાવ્યું કે સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનોને પ્રેરિત કરવાનો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
2: દસ હજાર લોકેશન્સ પે જો હમારે યુવા જોડેંગે વો પ્રધાનમંત્રી જી કે સાથ એક નશા મુક્ત ભારત કે લિયે સંકલ્પ લેંગે ઓર ઉસકે સાથ હી એક શપથ ભી લેંગે જિસસે કી ભારત કો વિકસિત ભારત કે સાથ સાથ એક સ્વસ્થ ઓર નશા મુક્ત ભારત ભી બનાયા જા સકે ઓર ઇસમે જિતને ભી હમારી સામાજિક સંસ્થાએ હૈ જિતને હમારે યુવા સાથી હૈ ઓર જિતને ભી હમારે કોલેજીસ હૈ ઓર જિતને ભી હમારે સ્વયંસેવક હૈ મેરા સભી સે અનુરોધ હૈ કી વો ઉસ કાર્યક્રમ કે અંતર્ગત જોડે.
0: ગાંધીનગર સીઆરપીએફ ગ્રુપ સેન્ટરનો 59મો સ્થાપના દિવસ આજે ઉજવવામાં આવ્યો. સવારે ક્વાર્ટર ગાર્ડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ, સાથે જ ગાર્ડ ઓફ ઓનર અને પરેડ નિરીક્ષણ પણ યોજાયું. તેમાં સૈનિક સંમેલન યોજાયું, જેમાં જવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અધિકારીઓએ સીઆરપીએફના શૌર્ય, સેવા અને બલિદાનની પરંપરાને યાદ કરી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર

0: બસ એટલું જ?
1: પાંચ પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
1: વ્હાઈટ હાઉસ પ્રીમિયમ ફિટિંગ સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા.
2: दोस्तों आपका स्वागत है प्रोग्राम तराने नए पुराने में।

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.
3: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા

0: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: ગુજરે દોર કી આવાજેં, ધુનો કી અનૂઠી પરવાઝ, સુનહેરે ગાનો કા અંદાજ, આપકી સુબહ કો બનાયે ખાસ. ભૂલે વિસરે ગીત હર રોજ સુબહ 7 બજે સિર્ફ વિવિધ ભારતી પર.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: પ્રસ્તુત હૈ કાર્યક્રમ સંધ્યા રંજન.

0: શ્રોતા મિત્રો, 7:10 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
1: જરૂર સુનિયે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.
2: હજારના લાઇટ બિલ આવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. PM સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે। કેન્દ્ર સરકારે કર વિનિમયના વધારાના હપ્તા તરીકે ગુજરાતને 4,094 કરોડ રૂપિયા ફાળવ્યા। તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટીની રચના કરી। વાણિજ્યિક LPG ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો, નવા ભાવ આજથી અમલમાં। જુલાઈ 2026માં રાજ્યમાં GST 8,418 કરોડ રૂપિયાની આવક થઈ। અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળ્યા બાદ મેઘરાજાની સૌરાષ્ટ્રમાં બેટિંગ, મોરબીમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર। દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને તેમને સામાજિક પરિવર્તનના દૂત બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે। આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં દેશભરના 10,000થી વધુ સ્થળોએથી લાખો યુવાનો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થશે। આ અંગે વાત કરતા અમદાવાદ જિલ્લા યુવા અધિકારી પ્રિતેશકુમાર ઝવેરીએ યુવાનોને આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં સ્વયંસેવક તરીકે જોડાઈને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હાકલ કરી છે। તેમણે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિને નશામાંથી મુક્તિ જોઈતી હોય તો તેઓ નિસંકોચ સંબંધિત કચેરીઓનો સંપર્ક કરી શકે છે।
3: આ અભિયાનનું જો મુખ્ય ચળવળની વાત કરીએ તો દેશના યુવાનો વિકસિત ભારતને બનાવવામાં, વિકસિત ભારત @2047ની આપણે પરિકલ્પના કરીએ છીએ ત્યારે યુવાનો નશામુક્ત વિકસિત ભારત બનાવે અને તે માટે આગળ આવે એના માટે એક આ દેશવ્યાપી ચળવળ છે કે જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી દેશના યુવાનોને આહ્વાન કરશે અને આવતીકાલે માય ભારત યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારત સરકાર દ્વારા દેશવ્યાપી 10,000થી વધુ સ્થળોએ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાશે।
2: કેન્દ્ર સરકારે આજે રાજ્ય સરકારોને નિર્ધારિત નિયમિત માસિક ટ્રાન્સફર ઉપરાંત કર વિનિમયના વધારાના હપ્તા તરીકે 1,09,019 કરોડ રૂપિયા જારી કર્યા છે, જેમાં ગુજરાતને 4,094 કરોડ રૂપિયા ફાળવ્યા છે। એક નિવેદનમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે વધારાના હપ્તાનો હેતુ રાજ્યોને મૂડી અને વિકાસ

0: ખર્ચને ઝડપી બનાવવા માટે વધુ જગ્યા આપવાનો છે. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રાજ્યવાર વિભાજન મુજબ ઉત્તરપ્રદેશને સૌથી વધુ 19,208 કરોડ રૂપિયા, બિહારને 10,845 કરોડ રૂપિયા અને મધ્યપ્રદેશને 8,010 કરોડ રૂપિયા મળ્યા છે. રાજ્ય સરકારે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની તાલુકા આયોજન સમિતિ અને એટીબીટી તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓને સંકલિત કરીને યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી યુટીપીસીની રચના કરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર 18 સભ્યો ધરાવતી યુટીપીસી તાલુકા કક્ષાએ વિકાસ, આયોજન, સંકલન અને અમલીકરણને નવી દિશા આપશે. સાંભળીએ એક અહેવાલ.
1: હવે દરેક તાલુકામાં જુદી જુદી સમિતિઓ ન રહેતા એકીકૃત સમિતિ કાર્યરત રહેશે, જેનાથી તાલુકા કક્ષાએ વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરવાનું કાર્ય સરળ બનશે તથા સામાન્ય ગ્રામજનો સાથે સંકળાયેલી કલ્યાણકારી યોજનાઓ કે નિર્ણયો લેવામાં વહીવટી ગૂંચ નિવારી શકાશે અને તેમાં ઝડપ આવશે. આ સમિતિના અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ રહેશે, જ્યારે વહીવટી સંકલન માટે પ્રાંત અધિકારીને સહઅધ્યક્ષ અને તાલુકા વિકાસ અધિકારીને સભ્ય સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. એકીકૃત સમિતિ બનાવવાનો આ નિર્ણય તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને સુવ્યવસ્થિત, સંકલિત અને પરિણામલક્ષી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે વાણિજ્યિક એલપીજી ગેસના ભાવમાં પ્રતિ 19 કિલો સિલિન્ડરમાં અંદાજે 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં વાણિજ્યિક એલપીજી સિલિન્ડરનો નવો ભાવ હવે 2,738 રૂપિયા થશે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે. આ નિર્ણયથી રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ખાણીપીણી વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોને રાહત મળશે. જોકે 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી. રાજ્યમાં જુલાઈ 2026માં વસ્તુ અને સેવા કર જીએસટીની 8,418 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતાં 26% વધુ છે. ગયા વર્ષે રાજ્યમાં આ જ સમયગાળામાં 7,798 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ હતી. રાજ્યને જુલાઈમાં મૂલ્યવર્ધિત કર વેટ હેઠળ 3,105 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 1,020 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 23 કરોડની આવક થઈ છે. કુલ મળીને રાજ્યકર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા દ્વારા કુલ 12,566 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે. દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલને 15 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સાદી કેદની સજા થઈ છે. અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસર જણાવે છે કે વર્ષ 2011માં મોટી દમણના ફૂટબોલ મેદાન ખાતે ભરતી પ્રક્રિયા દરમિયાન તત્કાલીન જિલ્લા પંચાયત સભ્ય સુરેશ પટેલ અને હાલના સાંસદ ઉમેશ પટેલ મેદાનમાં બળજબરી પ્રવેશ્યા હોવાનો આરોપ હતો. ત્યારે મોટી દમણના રહેવાસી જગમિંદરસિંહની ફરિયાદના આધારે પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ આજે સિવિલ જજે બંને આરોપીઓને દોષિત ઠેરવી 2 વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે.
2: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો.
0: સ્કોટલેન્ડના પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગ્લાસ્ગોમાં જીઓ ટ્રાઇસિટીના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી તેમણે કહ્યું પ્રતિનિધિમંડળે ગુજરાતમાં જીઓથર્મલ ઉર્જાની તકો અને સંભવિત રોકાણની શોધમાં દસ દર્શાવ્યો. શ્રી સંઘવીએ ઉમેર્યું યુકે ભારત મુક્ત વેપાર કરાર સહયોગ માટે નવા માર્ગો ખોલી રહ્યો છે. ટકાઉ ઉર્જા ભવિષ્ય માટે આ ચર્ચાઓને આગળ વધારવા માટે આતુર છીએ. શ્રી સંઘવીએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સની ભારતીય ટુકડી વાતચીત કરી તેમણે રમતવીરોની પ્રશંસા કરી અભિનંદન પણ પાઠવ્યા હતા. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોળ્યા બાદ આજે વરસાદે સૌરાષ્ટ્ર તરફ વાટ પકડી છે. મોરબી તાલુકામાં આજે 8.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રામાં 7.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આજે 234 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેને પગલે રાજ્યના 20 જળાશય છલકાયા છે. 30 જળાશયને હાઇએલર્ટ પર અને 8 જળાશયને એલર્ટ પર રાખ્યા છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ 75% જેટલો ભરાયો છે. દરમિયાન ભારે વરસાદ પ્રભાવિત વિવિધ જિલ્લામાંથી આજે 53 લોકોનું રેસ્ક્યુ કરાયું છે, જ્યારે 27,856 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં મોસમનો સરેરાશ 64% વરસાદ નોંધાયો છે. રાહત અને બચાવ કામગીરી માટે વિવિધ જિલ્લામાં એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 33 ટીમ તૈનાત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે પણ અનરાધાર મેઘમહેર થઈ રહી છે. જિલ્લાવાર જોઈએ તો મોરબી જિલ્લામાં આજે મુશળધાર વરસાદને પગલે મચ્છુ 2 ડેમના 16 દરવાજા ખોલવામાં આવ્યા, ત્યારે સાવચેતીના ભાગરૂપે બેઠો પુલ બંધ કરી પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે ત્રિવેણી ઠાંગા ડેમ, વાંસળ ડેમ, નાયકા ડેમ અને ધોળીધજા ડેમ ઓવરફ્લો થયા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે દાંતા અંબાજી વિસ્તારમાં અંદાજે 3 ઇંચ, જ્યારે દિયોદર તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો, તેમજ વાવ અને થરાદ જિલ્લાના અનેક ગામોમાં ધીમેથી મધ્યમ વરસાદ વરસ્યો. ડાંગ જિલ્લાની મહાલ એકલવ્ય સ્કૂલના પ્રાંગણમાંથી 311 વિદ્યાર્થીઓ

0: વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા ત્યારે જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામીતે શાળાની મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું.
1: એકલવ્ય મોડલ સ્કૂલ છે ત્યાં કેમ્પસમાં થોડું પાણી ભરાયું હતું અને એ સંદર્ભે આજે ખાસ કરીને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અહીંયાના ધારાસભ્યશ્રી, જિલ્લાના કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, એસપીશ્રી અને તમામ વિભાગના કર્મચારીઓએ આ સ્કૂલની અત્યારે મુલાકાત લીધી અને આગામી દિવસોમાં હજુ પણ વરસાદની આગાહી હોવાથી એક આયોજનના ભાગરૂપે ફરીથી કંઈ આ કેમ્પસમાં પાણી ભરાય અને એને કઈ રીતે આપણે પહોંચી વળવાનું એના માટે આયોજન કરવામાં આવ્યું છે.
0: છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી પર આવેલો રબર ડેમ ઓવરફ્લો થયો છે, જ્યારે જોજવા ગામ પાસે ઓરસંગ નદી પરનો આડબંધ છલકાતા જળસ્તર ઊંચું આવ્યું. ભરૂચ જિલ્લાના સોળગામમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત 150થી વધુ લોકોને બચાવી લેવાયા. વલસાડ જિલ્લામાં ઓરંગા નદીના પૂરમાં પાણી ઓસરતા નીચાણવાળા વિસ્તારના લોકોએ રાહત અનુભવી તો આણંદ જિલ્લામાં ભારે વરસાદના પગલે તારાપુર, બોરસદ, સોજિત્રા અને પેટલાદ તાલુકાના 5 મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા રસ્તાઓ બંધ કરીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી. ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના તમામ બંદરો પર નંબર 3 ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: कल के लिए योनो वार्निंग दिया गया है भागधरण, बनसकांठा, साबरकांठा, पाटन और मेहसाणा के लिए. सौराष्ट्र कच्छ में कच्छ, मोरबी और सुरेंद्रनगर के लिए दिया गया है. फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है अगले 2 दिन के लिए, 1st and 2nd August के लिए. इसमें जो स्पीड दिया गया है 45 to 55 किलोमीटर प्रति घंटा गास्टेज जो स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा.
0: રાજ્યમાં આજથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ વર્ષની વિષયવસ્તુ જીવનની ટકાઉ અને સ્વસ્થ શરૂઆત માટે સ્તનપાન અસરકારક અને સફળ પ્રયાસોને વધુ મજબૂત બનાવી નક્કી કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત તમામ જિલ્લાઓમાં આવેલા આંગણવાડી કેન્દ્રો પર સેમિનાર, વર્કશોપ, જાગૃતિ રેલી, પોષણ પંચાયત અને સગર્ભા તથા ધાત્રી માતાઓ સાથે સુપોષણ સંવાદ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે આવતીકાલે 2 ઓગસ્ટ રવિવારે યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલતવી રખાયો છે. આ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા કાર્યક્રમ હવે 9 ઓગસ્ટ રવિવારે યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. કેન્દ્ર સરકારે કર વિનિમયના વધારાના હપ્તા તરીકે ગુજરાતને 4,094 કરોડ રૂપિયા ફાળવ્યા. તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટીની રચના કરી. અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોળ્યા બાદ મેઘરાજાની સૌરાષ્ટ્રમાં બેટિંગ. મોરબીમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: सर्वोत्तम क्वालिटी का स्वरूप देव दर्शन धूप.
4: इस कार्यक्रम के प्रायोजक थे देव दर्शन धूप, अगरबत्ती, धूप स्टिक्स, कॉर्न्स एवं हवन सामग्री.

0: પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
4: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
3: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
4: સચ?
3: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
4: સમજ ગયા.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7,000 ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.

દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. હવે સાંભળીએ 2011માં બનેલી ફિલ્મ દમ મારો દમનું ગીત. પ્રીતમના સંગીત નિર્દેશનમાં જયદીપ શાનીની રચના, સ્વર ઝુબિન ગર્ગનો.

વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, આ સાથે જ દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના સમગ્ર પ્રાંતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. માછીમાર ભાઈઓને આવતા 24

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરમાં આજે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્ર સરકારે આજે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,000 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો જારી કર્યો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 એનાયત કરાયો. હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું. અને ગ્લાસ્કોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સર જેસ્મિન લેમ્બોરિયા અને પ્રીતિ પ્રવારે સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરમાં આજે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. આ સ્મારક 1892માં સ્વામી વિવેકાનંદની મૈસૂરની ઐતિહાસિક મુલાકાતની યાદમાં ઉજવવામાં આવે છે, જ્યારે તેઓ મૈસૂરના દિવાન સર કે શેષાદ્રી અય્યરને મળ્યા હતા અને શિકાગોમાં ધર્મ સંસદમાં ભાગ લેવા માટે અમેરિકા યાત્રા માટે મૈસૂર મહારાજા શ્રી ચામરાજેન્દ્ર વાડિયર પાસેથી નાણાકીય સહાય મેળવી હતી. આ પ્રસંગે સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ ખરેખર ભારતની ભાવનાને મૂર્તિમંત કરે છે. તેમણે ભાર મૂક્યો કે દેશના યુવાનોને વૈશ્વિક વિકાસને આગળ ધપાવી રહ્યા છે.
1: સ્વામી વિવેકાનંદજી યુવાઓં કી શિક્ષા કો રાષ્ટ્ર નિર્માણ કા મજબૂત આધાર માનતે થે. ઉન્હોને સ્વયં એ દેખા થા કે કૈસે દુનિયા કે દેશ અપને યુવાઓં કો શિક્ષિત બના રહે હૈ. લેકિન દુર્ભાગ્ય સે તબ ભારત ગુલામ થા. ભારત કા જો યુવા કભી જંજીરો મે થા, આજ વો યુવા દુનિયા કે વિકાસ કો ગતિ દે રહા હૈ. આજ ભારત કી અર્થવ્યવસ્થા સબસે તેજી સે આગે બઢ રહી. કિસકી વજહ સે? ભારત કે યુવાઓ કે સામર્થ્ય સે.
0: સવારે પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે ગ્રીનફિલ્ડ અલુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદઘાટન કર્યું. તેમણે લગભગ 18,000 કરોડ રૂપિયાના મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સનું રાષ્ટ્રને સમર્પિત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાન શરૂ કરશે. આ સાથે ડ્રગ્સના દુરૂપયોગ સામે 100 અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી જનભાગીદારી અભિયાનની શરૂઆત થશે. દેશભરના 10,000થી વધુ સ્થળોના યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે. માય ભારત રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો, યુવા ક્લબ, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, એનજીઓ, ઉદ્યોગ સંગઠનોના યુવા કોષો અને 125થી વધુ આધ્યાત્મિક સંગઠનોના પ્રતિનિધિઓ પણ વર્ચ્યુઅલી જોડાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન પૂરગ્રસ્ત રાજ્યોને સહાય પૂરી પાડવા માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ એસડીઆરએફના કેન્દ્રીય હિસ્સામાંથી 2,117 કરોડ 85 લાખ રૂપિયાની આગોતરી રકમની મંજૂરી આપી છે. પૂરગ્રસ્ત 7 રાજ્યોમાંથી હિમાચલ પ્રદેશ

ઓડિશાને નાગાલેન્ડને નાણાકીય વર્ષ 2026-27 માટે એસડીઆરએફનો પ્રથમ હપ્તો મળ્યો હતો. અસરગ્રસ્ત રાજ્યો માટે મંજૂર કરાયેલી સહાયમાં નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રથમ હપ્તાના આગોતરા રકમ તરીકે અરુણાચલ પ્રદેશને 44.55 કરોડ રૂપિયા, આસામ માટે પ્રથમ હપ્તા તરીકે 379.35 કરોડ રૂપિયા, જ્યારે ગુજરાતના 500 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે આજે રાજ્યોને કરવેરા વિનિમય

આજે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,019 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો જારી કર્યો છે. આ રકમ 10 ઓગસ્ટ માટે નિર્ધારિત નિયમિત માસિક ટ્રાન્સફર ઉપરાંત છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ વધારાનો હપ્તો રાજ્યોને મૂડી અને વિકાસ ખર્ચને વેગ આપવા માટે વધુ તક પૂરી પાડવાનો છે. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રાજ્યવાર આંકડા મુજબ ઉત્તર પ્રદેશને સૌથી વધુ 19,208 કરોડ રૂપિયા, બિહારને 10,845 કરોડ રૂપિયા, મધ્યપ્રદેશને 8,010 કરોડ રૂપિયા મળ્યા, પશ્ચિમ બંગાળને 7,866 કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રને 7,022 કરોડ રૂપિયા મળ્યા છે. વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે આજે નૌકાદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેઓ ડિસેમ્બર 2023થી જુલાઈ 2026 સુધી નૌકાદળ કામગીરીના ડિરેક્ટર જનરલ તરીકે તેઓ ઓપરેશન સિંધુર દરમિયાન નૌકાદળના આયોજન, તૈયારી અને ઓપરેશનલ તૈયારીમાં સક્રિયપણે સામેલ હતા. તેમણે પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન દરિયાઈ સુરક્ષા કામગીરી પણ હાથ ધરી હતી. આવકવેરા વિભાગે અહેવાલ આપ્યો છે કે 31 જુલાઈ 2026 સુધીમાં વર્ષ 2026-27 માટે 59 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા. વિભાગે સોશિયલ મીડિયા સંદેશમાં કરદાતાઓનો આભાર માનતા કહ્યું કે તેમનો વિશ્વાસ અને સમયસર પાલન ભારતના વિકાસને આગળ ધપાવતી ઉર્જા પૂરી પાડે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABID ને ફોલો કરશો. ભારત અને ચીન વચ્ચે સિક્કિમના નાથુલા પાસ દ્વારા આજે સરહદ પાર વેપાર શરૂ થયો, જેનાથી 6 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી વેપાર સ્થગિતતાનો અંત આવ્યો. વેપાર ફરી શરૂ થવો એ ભારત ચીનના સંબંધોમાં સકારાત્મક સંકેત છે. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ આજે સવારે નો મેન્સ લેન્ડ ખાતે ભારતીય અને ચીની અધિકારીઓ મળ્યા હતા. ચીનનું પ્રતિનિધિત્વ તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના વહીવટા તેના વાણિજ્ય અને સરહદ વેપાર વિભાગના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ નિવૃત્ત ભૂતપૂર્વ સેના પ્રમુખ જનરલ વિશ્વનાથ શર્માને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. જનરલ શર્માના અંતિમ સંસ્કાર આજે નવી દિલ્હીમાં સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે કરવામાં આવ્યા. તેમનું ગઈકાલે સવારે 97 વર્ષની વયે નવી દિલ્હીમાં અવસાન થયું. ચૂંટણી પછી ઓડિશામાં મતદાર યાદીઓની ખાસ સઘન સુધારા હેઠળ દાવાઓ અને વાંધાઓ દાખલ કરવાની અંતિમ તારીખ આ મહિનાની 19મી તારીખ સુધી લંબાવી છે. દાવાઓ અને વાંધાઓની નિકાલની અંતિમ તારીખ પણ 17 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. પંચે જણાવ્યું હતું કે ઓડિશાના મુખ્ય ચૂંટણી અધિકારીની વિનંતી પર સમયપત્રકમાં સુધારો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને આજે પુણે ખાતે આયોજિત એક સમારોહમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવ્યો. લોકમાન્ય તિલક સ્મારક ટ્રસ્ટ દ્વારા સ્થાપિત આ પુરસ્કાર લોકમાન્ય બાલ ગંગાધર તિલકની 106મી પુણ્યતિથિ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે અજીત ડોભાલે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે શ્રી ડોભાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક મુખ્ય રાષ્ટ્રીય સુરક્ષા નિર્ણયોને અમલમાં મૂકવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું કે આ પુરસ્કાર શ્રી ડોભાલની રાષ્ટ્ર પ્રત્યેની અસાધારણ સેવાને માન્યતા આપે છે. આ સન્માન સ્વીકારતા અજીત ડોભાલે કહ્યું કે તેઓ આ સન્માનથી ખૂબ જ નમ્ર છે અને તેમણે કહ્યું કે આ યુવા પેઢીએ લોકમાન્ય તિલકના દેશભક્તિ, બલિદાન અને ફરજની અતુટ ભાવનાના આદર્શોને આત્મસાત કરવા જોઈએ. હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ, માહીમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કોંકણ, ગોવા અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આવતીકાલ સુધીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 2 દિવસ સુધી જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, વિદર્ભ અને આંદામાન અને નિકોબારના ટાપુઓમાં પણ વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. ભારત અને રવાંડાએ દ્વિપક્ષીય વેપાર વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલી ભારત રવાંડા સંયુક્ત વેપાર સમિતિની બેઠકના પ્રથમ તબક્કામાં બંને પક્ષોએ માલ અને સેવાઓમાં દ્વિપક્ષીય વેપારની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષો પરસ્પર વેપારના અવકાશને વૈવિધ્યકરણ કરવા, વેપાર સંબંધોને સરળ બનાવવા સંબંધિત પાસાઓ પર સંમત થયા હતા. સ્પેને જણાવ્યું છે કે મોરક્કો સાથેની સેઉટા સરહદ પાર કરનારાઓનો મૃત્યુ આંક 67 થયો છે, જેમાં દરિયામાં ડૂબી ગયેલા અને સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોનો સમાવેશ થાય છે. આ પછી સ્પેને સેઉટા અને મોરક્કો વચ્ચેની દરિયાઈ સરહદ પર 500 મીટર લાંબી અવરોધ દિવાલ બનાવવાની જાહેરાત કરી છે. આ અઠવાડિયે 50,000થી વધુ સ્થળાંતર કરનારાઓ સેઉટામાં પ્રવેશ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રીતિ પવાર અને જાસ્મીન લંબોરિયાને સોશિયલ મીડિયા સંદેશમાં અભિનંદન આપતા તેઓને ઉજ્જવળ ભવિષ્ય અને સતત સફળતાની શુભેચ્છા પાઠવી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પણ અભિનંદન પાઠવ્યા. ગ્લાસ્કોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સર જેસ્મીન

લેમોરિયા અને પ્રીતિ પવારે સુવર્ણચંદ્રક જીત્યા. પેરા એથ્લેટ્સમાં શોટપુટમાં સોમન રાણાએ સુવર્ણચંદ્રક અને શુભમ જુએલે રજતચંદ્રક જીત્યો છે. એથ્લેટિક્સમાં ટ્રિપલ જમ્પ પર પ્રવીણ ચિત્રાવાલે રજતચંદ્રક જીત્યો, જ્યારે સેલ્વા પ્રભુએ કાંસ્ય ચંદ્રક જીત્યો. ભારત હાલમાં 27 ચંદ્રકોમાં 8 સુવર્ણ, 15 રજત અને 7 કાંસ્ય ચંદ્રકો સાથે કુલ મેડલ શ્રેણીમાં 6 સ્થાને છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરમાં આજે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદઘાટન કર્યું. કેન્દ્ર સરકારે આજે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,000 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો જારી કર્યો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 એનાયત કરાયો. હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું. અને ગ્લાસ્કોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સર જેસ્મિન લેમ્બોરિયા અને પ્રીતિ પવારે સુવર્ણ ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.
3: गुजरे दौर की आवाजें, धुनों की अनूठी परवाज, सुनहरे गानों का अंदाज, आपकी सुबह को बनाए खास. भूले बिसरे गीत रोज सुबह 7 बजे सिर्फ विविध भारती पर.

0: સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: હર રોજ શામ સુનિયે સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો કા કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર ભારત કા

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

जाए रात। परीक्षा आ मात्र एक शब्द नथी, परंतु दरेक उम्मीदवारना वर्षोनी अथाक तपश्चर्या, माता पिताની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે। આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે। અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ। જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે। પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા

0: આઈ તત્વ સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરું, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે.
2: પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.